0: તો યારો આપને જો ગીત સુનો ફિલ્મ પિયા મિલન સે હતો અગલું ગીત અબ હમ આપ રોકલાને સુનવા રહે ફિલ્મ નિકાહ સે સ્વર હે મહેન્દ્ર કપૂર કો ગીતકાર હસન કમાલ ઓર સંગીતકાર રવિ જગીત કી ફરમાઇશ હમ તક પહોંચાઈએ ભોપાલ સે ઇરશાદ અનવર સબા પરવીન યુસરા અનવર શરીમ શારિક સના મુસ્તકિમ સબીના ઓર ઇનકે સાથીઓ ને પટેલ નગર મલોડ પંજાબ સે ફરમાઇશ પહોંચાઈએ ડોક્ટર રમેશ કુમાર જાજોરિયા ગીતા રાની જાજોરિયા ગગનદીપ જાજોરિયા ઓર બેબી આરજુ જાજોરિયા આપ સભી શ્રોતાઓ કી પસંદ પે અપન સુનાતે જો ગીત
1: અભી અલવિદા મત કહો